சேவகன் இருக்கார் மோர் மியான் தாத்தா பக்ஷித் கானியா சேவகன் சுபகாமனை ஆசிர்வாத பூரிய கானியா அப்படி சார் சேவகன் இருக்கார் மேர் கரோ பக்ஷித் கரோ அது சார் அப்படி சான சேவாதி பாவன மருக்கு வாழ்தா கரோ கிரீவன்வாதி આપણે ખાસ પણ શેખો એકતા સ્વાગ પે આદિ બક્ષી કરે સત્યોય દાલ બક્ષો ચેનલ જોડો કૃપાણી પ્યાર બક્ષો હર મેદાન દિવાન ફતે બક્ષી કરી વાત કરો જી ગ્રીવનભાઈ દૂધ આય કરે બેઠી લાઈફ પતા કીધું શરણ કરિયા સારી સંતન હાજી પ્રવાહ કરો કરિયા લે કેરાવ તારા બક્ષી કરી સંતન દૂધ બક્ષી સંત આદિ ચેનલ ધન્યવાદ કરે શુક્રિય અદા કર દે બેહદ માયા લઈને ગુરુ કરું ગુરુકાર સેવા સંગતાર સંગત માયા બેટા કર ચેનલ પ્રવાહન કરો બક્ષા સાહેબની કમાઈયા સબલ કરો કાઢ ભાજ વધાર સાફ સંતાની શુભકામના સંવાદન પૂર્ણ કરો જી તાર મહેરાન કરો ગરીબ નવાજ સેવા પ્રવાહન કરો પુલા દુકાની માવી બક્ષો વેદર ગુનામય બક્ષ બ્રહ્મ આજે શામે કીર્તન ભાઈ રમતાવાસ જાગા બક્ષો રહેજે કા સ્વાર કી ચેનલ ત્રવાદી બનાવો શ્રે પ્યારે મેલો જેને મેં આપતા નામ જતા આવે નાનક નામ ચડદી કરા તેરે પાણે વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી ફતેહ દોહરા ગયા ભાઈ અકાલ કે તભી ચલાયો સાબ સિખન કો હુકમ હૈ ગુરુ માન્યો ગ્રંથ ગુરુ ગ્રંથ જી માન્યો પ્રગટ ગુણા કી જો પ્રભ કો મેન ભોજ હૈ ગોજ શબ્દ મૈલે રાજ કરેગા ખાલસા આકી રહે ના કો ક્વાર હોય સા મિલેંગે ભજે શરણ જો વાહે ગુરુ નામ જહાજ હૈ ચડે સો ઉતરે પા જોશ

વણ્યા, ખોટે ખરે તુદ આપ ઉપાય, તુદ આપે પારખે લોક સબાય, ખરે પારખ ખજાને પાય, ખોટે ભરમ ભુલા વણ્યા, ક્યું કર વેખા ક્યું સાલાહી, ગુર